રેઇનબો એસએમએસ રે આજીરો પરવર્તી મેસેજથી વર્તમાન અછી મો પખરે ગુડ મોર્નિંગ મેમ જય જગન્નાથ સંગ્રામ ચલચિત્રરૂ ગોટે ગીત શુણવા ચાહી દુર્ગા પ્રસાદ દળેઇ પરેશ્વર સાહી જોબ્રા કલેજ સ્કવેર કટકરુ નિશ્ચય શુણેદેવિ સંગ્રામ ચલચિત્રર જો ગીતટી આપણ રિક્વેસ્ટ કરી સે ગીતટી તો આમ પાખરે આભેલેબલ નહી કિ આઉ ગોટી ગીત મુ સે ચલચિત્રરૂ નિશ્ચય આપણ શુણેદેવિ આશા કરુચી આપણ નિશ્ચય ભલ લાગિબ આજર પરવર્તી મેસેજટી લેખી અસરળા પિછુકુળી ખોર્ધારૂ મંજુવાળા પાત્ર ભક્તિ પ્રસાદ પ્રભાત કુમાર શુણવા ચાહી સમય ઓડિયા ચલચિત્ર રે પ્રિયા મોરા

વેલકમ બેક ફ્રેન્ડ્સ, ટ્યુન કરી છે અંતે આપણનગર ફેવરેટ મ્યુઝિકલ એફએમ સ્ટેશન 100.4 આકાશવાણી એફએમ રેઇનબો કટક દિલ સે દિલ તક. સ્ટુડિયો ઘડીને બાજી સારી રાતે 8:02 વર્તમાન સમય રાતે 8:03:42 એન્ડ સો સ્ટાર્ટ હે સારી ગીતરે મિતરે. ફ્રેન્ડ્સ, કોણ આપણકુ હસીબાકુ ભલ લાગે યા ફિર કહાર હસ દેખિબાકુ? ફ્રેન્ડ્સ, એમિતિ ગોટે જિનિસ અછି જતે સેટા આમ બોડીરે ન થાંદા ના, તાહેલે એ હસરે એતે ચમક ન થાંદા. ઠીક હી ગેસ કરીછંતે, સેટા હેલા આમર દાંત. બોડીરે ગોટે છોટિયા જગા નથવા એ દાંત આમર હસકુ પૂરા હી બદળી દવાર કેપેસિટી રખિથાય. સેથિપાઈ ફ્રેન્ડ્સ, જદી આમકુ ગોટે ભલ સ્માઇલ બરકરાર કરિવાર અછી એવં ગોટે સ્માઇલકુ સબુબેળે રખિબાર અછી, તાહેલે આમકુ નેબાકુ પડિબ આમ દાંતર જત્ન. આગકુ તો આપણકુ કહીબે દાંતર જત્ન કેમિતિ નબા, કિંતુ ગીતરે મિતરે અછે, માને મિતરે તો કુઆડે બી જાઉની, તો ગીતરે આપણક પાખરે પહોંચી દઉછે. સો એન્જોય કરુથાંતો, ઢેર સારા ગોસિપ ને મુ પુણી ફેરી આસીબે આપણક પાખકુ કિછ સમય ભીતરે. સો કુઆડે કુઆડે બી સ્વિચ કરિબેની, કેવળ હી કેવળ ટ્યુન કરિથિબે 100.4 આકાશવાણી એફએમ રેઇનબો કટક દિલ સે દિલ તક.